0: 제초 막통 큰그 답샤와 강덕 그림니나 세디라 조진담 촌진아 제초 사그니 그 답차 쪽 된적난 디쇼가 흐친 간다 요니나 디코니 추카다지나
1: 렌돈든 바 대거 땅에 센디 점버크 여러분 막통 큰나 돈덕 마신 주총도 거주 체스 그 쫓던들이 지나다 긴치급 쇼크 쫓던데 시기 마제들이 옛날에 그때는 이 데칼로메 진득성을 땅을 챈디랑 사그니니 등 괜찮게 돈덕 주총는데 뭐 저지에서 땅인데 이 사람이 정점 주셔야지. 예. 다이나다 근데 이게 다르고 동 젊은 같은 관계인다. 같은 관념 좀 있는 돈덕들 저 돈지 요 뭐. 단 이 사람이 엄마가 맞고 같은 관념 야는 거나 도모도 저다. 어, 다 그 건디 라크 지크크 나나 되던 그 총크가 총총도 좀 왔다. 단 당고 고상가 총크가 망하더니 걸몽 같은 거 다직 이송서 코타야라 직다로가 예진이 좀 다지르트기 내용 산다나. 저쪽에 나온데 땅이자 림비진 반조인데 그다 냉막통 가진 선원의 돈덕 총총에 있는 첨부 있는 토마 원조 그게 저 총도 제로 톡통에 있는 단디 아까 저주에 나타주 나르고 주마스르크 냐디 타주 콩아자 알게 지그나 주 캡타 알게 비아다 타쿠 냐호디 코이 자접던는다 타 캡타 제바이 모요 카고 마타시 디네다 땅에 제야라 총이 타디 아크 그 콩아요사 돈데다 총도 제로 다 치르기 워스 테르기 치크티지다 라크 카피 자 마르지야 다 카피 나미사라 카마타 당 체원이 제로 다 타성기 치미 제가 워스노 테무즈리 다가타 이나 체즈리디나 다 타서 제치 마츠그나 바타 나 미나 점버테 땅에치 지나 로그무크트 니나 다 아체치 라랑기 치미나 다 쉐소이나 로그무크트 트르지니 칸타 줌비 줌바 다 체즈르 쇼그나게치 님튼 끈드기 나게치 잡자게 두무젠 콘데 옛나다 통칸나다 로그무크트 총총적대도
0: 아니
1: 총총적대도 그때 다티 당상고 우치티 로그무크트 니에 쇼가 용콘데 토그다치오 타코디 로크카르탄다 두무젠 콤보 데이디 다티 검마데 다티 카티나 당고디니 토그다키리 자르디 로크카르탄데야 로크카르탄디 토근디 타크마데 카카 사람 몽코린데 캄오 타카 하르젠 코리 모데 당디 르카마지 타랑게 하라 고르드디 오 니 콘치타 ndu muzikum do ta ji kon shok ndu muzire samjadum ta chong mushi ga ta karma samjadum gor ta karma samjadum gor ta ta ma ta tin fira wa son
0: ali
1: wa son ta ti bog mu ta song e chen si ba pan ban ra de yo kan ta ge ten e chi ti bog mu ti nang ka nyen ta nge cha sara ka ru jang kero a ti kon ji kon shok en na cha de ku shok en na ta nge cha ta ge ta ju re ta ta ta nge cha sara ka ra jok di ne chong ta nge chi ta ti nyen ta ma ra che ri nge cha ma ra li kon ma wa son mo ni kono wa sondu chuno ta ngi chi akhen na tarung kop de ta chu tarung ina sao zu tu chama ta ge na tarung ta mo chi zu ro ka chu ta sao da kho zu chi ni go ta ngi cha ya ge zu kho zu ki ta ngi cha mara wa so mara wa so de chuno ta ngi chi jin bi jin ba ni chuno ta chung kha nang ge log mu ke ti tu da ta ndi chuno ta ye chin de ni log mu ke ti tu da ta ndi chuno ta ngi chi jin bi jin ba te di so ne ya
0: ya re
1: so di ta ta sang ge ta mai na ta da hu ge te di onde chumtang dana yo dindan dan du gog dinig ur tan kir du yon mar
0: ari
1: ta ta gun di logmuk te di song di ta ta gun dan dana yo dan da song ge chumtang ri dan dan dan du gog dinig chung te mu ge jer ten ge kir ge her te ni yer de ta on yon mar
0: ari
1: ta ta song song le man cha ri yaran ru maran ru te mi ta ta gun ge logmuk je di te di ta go mu logmuk ta go no mu ge
0: ari
1: go mu logmuk di di ta chin di song lem ge logmuk cha da ni lak zikr logmu de tegez de sam sa juk ya sega juden di saldım gu logmu gena ta logdon ro oyon de ta ti kekni logmu tegez sag mo ta da ta di lak zikr logmu tegez mo sa ta logmu de yo yo de mo sen de ci o nyezin ro ko sam de de ta ti ci kon de gu kam dog de de ti ngor de ta mo mer ke ya ti tokni ang ge ci tegez ga mo zu logdi go logmu da ta ju
0: re
1: te indi ta ge ci jember ke ta ge yang tamu kata ge bomu de de song de ta ta ge ten di long mu de de song de ta ta ge ti gong mu ge chi don ma ta ya so zhe ge ta di a ji ker kun kha chi mu char char yo de ti kha ge char ma ge nan ja song de yang te song de ni yang me ge de mu de ta ti gong mu ni don ma ta ta ti ti fer ni ni mam ta ta ya yang log mu ta sa ni ta sa ni log mu ti ta ta ge khar tang ge di chim chang ge log mu ge sa na ni ta par de yen de lang de che ru ge cha jem par ke yeso ndo ho ni nyen to pa la ga ta nyen par ti la ga ja nge chi na ni kyo ten je kor ne chi ta ge na ni long mu ti mam ta ta ta long mu ta ju bo mu ta kyo ten je kor ni kyo ten je re ta mu i ta rim bi rim ba so ni ta gon kya sa ta ti su jer na ze ta ni ta par che par che

0: 年看那吧，当地马沃的宋格林村农西巴罗那儿，见得些些东西，总算给别个人我住这个住下了。大夏夜罗嫩的人过了，林带些些果农的种米这个啦，土马尼这么多个，再往村那个下去走着。小军地这个大仓马金金色肌肉，你怎么说？人家啦，我们你忙起还是个什么？等一下呢，下应的真正起路个，从得自个这个有你怎么说？第二年后为罗罗家接我，但这又是关开娃子个，内心这个的等于下应的是些啥？盆里里的呢？大东下一个餐厅的用盆里么这个，大人们各个地方的多样，这些东西怎么说？第么这个大新计划等个你去吧，先罗兰爸正门个娃说，是比历史么的疼啦，才隆重而盆巴的吧，可是的很多生活你怎么说？那不等于呢？起码啦，下一个娃儿个真正的过节是不是？下一个什么嘛？得腾个硬的，才隆重我嘞，而年轻人比多年人巴着了。也可不是那个说起来错大等乐了呢。这个是嘞，心急急是吧哩？谢谢谢弟弟，爹那个年终这里还真个有声音啦。等于呢？昨年两村呢，没得么容易，爹那个两村别人认得，年终是个人啦。俺村主阿米个，是第二个满天金库事情来在等客。他们人家那些些些个银烛些啥子，这人家那下应的那手能弄个不是个的做这个能啊，下一个什么的这个稍微烫菜要弄个大个，是搞的人家那些些满意那种个。和你人家呢？打下一个对个嘛，看得过谁个门路个下一个，是把那领的些些满意那种个。四民间呢，大家马龙不记那个下一站，等你拿茶送我那个西北谢谢谢呢，他明白个这顿我呢谢谢一句啦，该得谢谢一个这个家伙，人个听得个样，乐观的怎么子个解决？第么次个乐观的这个是二个这个的等于全部以羊毛以谢谢一句得了。人家呢，下一个李鹏啦，更冷的，太个的，谢谢谢过去操作，但那么这个是给等的等的，谢谢一点呢，但基本的没弄你怎么个着。大人个下一个谢谢一过去操作样，还了因此么子固定的样，还整个做这个。大人问你呢，大下一个天路个这个，垃圾锅这个是搞啊，谢谢呢，还整个让你怎么个着。俺爷呢，谢谢一个这个，下一个南京的都过年时候的等于，大谢谢谢，当然，乐很的伊那样，这样啦，直接通过个，大下一的我紧张着，等你下紧紧张着，大先差不过那个能吃的么相当呢，谢谢谢，吃的热当那种个，等你伊呢，谢谢谢，谢个你热。这个人呢，年轻气猛，努力呢，大做下一个果然我，是给，是更乐极啦，谢谢谢给摆着了。谢谢马一奴个我呢，听得个人家那样人个乐观，怎么是记得等的？冷天的下一个谷歌奴个，那么记得等的？谢谢一个你，谢谢一个的操作样，大乐观你个跟题目个人家那下一个土八个几年，说你个谢谢一点站着，样呢大阿如马尼个几年人个，大见呢谢谢一那让你怎么是个？和你人家那下一个李波啦、郑卡、西巴吉啦，谢谢一个这个。高啊，满把个吃顿大了，谢谢伊的呢，邻居个可特意特个。
1: 所有吃吃。
0: 年轻人吧，当地所有吃吃个凌晨呢，从我路进我这个所有路人个耳根起目，光出个凉晨热天，空气上边出啊时间难些了，黑天没弄吃吃能有把的当金币，也去年轻人比舍不得年弱。
2: 这当大大个门神来木加入的，人家是个中国南路，各大个一拍起那当地过呢，他么子热死啊！为了让像中国空内人家是个大大个老熟个，一白马过做，再一做，哦，那个呢大大个啊，路里里里里地过呢，他么老熟个那个单位，他跟我这个连过呢，可是他么个什么个这个事情话子热死。这当那大个路基拉地那个这个地用那起来门神来木的中空压个人死。那等嘛他压根呢兄弟等你打人机人机打撒家层嘛打你哦他没这样子压根的英国那个人怎样起来子呢哦他门神来门的撒家主三呢几呢撒家主三那这个门呢他没呢 되게 그렇게 했다가 먼저 와지 요노 처리했으나 어다 그거 로마다다 녀마치가다 녀마시 저걸 타죠 그거 로마가 남바다다 통막스만 지라지 다다 그렇게 지금다 먼저위 뜨거스나리 다 녀마 역수 녀마가 차득 어떡하거다 그거 랑신다 저리다던에 로마대양 저독성니 어떤 다 용타에 나다 그 통막스만 저독성니 어떤 뭐인 지단 저와즈나나 되게 송조 다 그렇게 지슬렌루 참무즈레즈나 그거 나르와 다다가 동원전주 뜻치즈레즈나 다 도고 장차 라라양 지지가 장무기니 아무치아이니 어떠모래요거스 되게 다 찰라 정와 다 그게 처컹다리 지간 치리 다 조사자 조사자더니 라라가 어다선에 지이데 나카바긴 첼리 카바가 아당된주 텐땅 카바데 치리드게 지고니 그게 또모지엔즈 다 랑슬 조 참참조 아까 미앙아 조요니 미트즈조요니 또모랑아일리 지에스 덴조니 로마 장크이니 달라가나 버라다 지메니 잠부이니 대전에 가입인 게 나다가 건종스코노 다다가 즉즉 거꾸르인니 종종인니 로마도 모양시 대당하다 로마가 지무 어느와당 다가 치총인 게 나양 즉에서 치니 다다가 또 모양시 대당하다 로마 섬지조 델리도니 기도니 양 또 모라요시 다다가 그거 로마가 끊다지게 아랑니 대당하다 로마 리리 기도노고 티 챙코노니 다 메토고 카르다탕 메토고 대다 쳐즈레다나 다 메토고 카루라 무후 아다 다가 메토고 시마레브 아임자와 온 도모 망안찬니 도모즈레 대당하다 메토고 난디 개수가 당시 떠니다 지레즈나 다 그게 아다 메토고 켈리 야소나다 티후데다 지레즈나 다 검워다다 나르무 레르 지그지그 체체 다다근디 소라가 예브나모 어떠무다가 끼니 어떠무스 대당나 다다가디 강워 리리그나 다샨저 섬지 응아리 어떠무요니 따리 대게단다나 흥이 자라 집지생아라카나 요노 어다르무가 아달라카니라 다 그거 강워가 잠테 고직직 알로머르나모 직직 마르나 캄나그나모 있는데 언드케 요노가 다다가 그거 엔즈나루 다모지엔스 되게 다 샤만다 까미 데이터나 그거 샨저다 카토다 정실료니 데조니 다글라카나 짜그르무 안드모 십차오니 덴조니 아예 덤종 되게 즈게즈 레르비니 안드모 옌스 데다다 다그 샤마가 쇼크치타니 체레즈나다 아조 테와 헐지리다 샤마 느겐 자르수 푼잔루 가루요니 덤모 데조니 샤마가 능니양 다그 샤마 가니다 다그 능 능힌잔루 니린 자리도니 안드모 옌스 기와리 대당나 다근 대인제스크라 다다그 공니셰 노타르다 로마라 샨저 다다그 사마 나마나 츠코는 아첼리 언드케 사구니 롱스 조코니 드모가 샤마그르즈레스 대당나 다다그 종르 소르가 촘제스크 다근데 양 아멘그나 아초코니 어드모즈레지 대당나 다그 샤만다 타윈제나 시라양 쇼파 멘라양 쇼파 어다스 다그 시메니 쇼큰 드모가 다코촌니 ān dāmo gā dā dā gā shāma gā rīg zirī sī. Tē tāng nā dā dā gā mōnshin lē mūn dī dā gā rū inja zī gā dā gā lā ngār wā. Nī wā inja nā dā sīl lā yāng wā. Tēn chō nī dā dā gā khjā wā rī sī. Tā gā dā dā gā dī rū rā nī wā dī tā nī dā tā ngī chā rī dā nā dā dā gā kār gā pāng yun rā rū chā zin chōng gā zin dā sā rū gūng gā pā tā ngā wā kīn chā wā sī kī sī. Tēn chā nī dā gā chā wā chō pā dā gā lī gā ngā mā sī kī sī. Tā kōngni tā gā āndi chāma rīmū rā nī gā tā tā gā pāñyōn rā rūh chīg sōngu shōg nō tā rī. Tē tā ngā tā kār gā tā gā rūh kā wān tā tā sālōng gā chē lī tā tā ngā tā tā gā ālōng gā khī chī nī. Tā yī nū tā gā tā tā gā nī wā yī nā chukko chāng yī zī nā rā yāng wā tā ngā chā wā ān dā mū yī nī. Tē tō nī tā gā kār gā rūh ngā rā yū nū tā gā chā rī sā chā gā chē lī tā ngā tā sī wā gā chāng yī yāng nā dāga nīwā dāmo yāng dāni tēnū tāpka tā dāga pāyūn dhikhan chōnggō kāsī tē nā tā dāga ndi shējī ka nāng nī shāma rīmū rā mōnshīn dhini gā tā dāga hkā lā ngār wā hsī lā yāng wā āzī o tā tā ngū hkā wā āzī rū nī nī gānd khē sōng tāng tē chō nī tā kā pāyūn rā rū chī tā tā sārgūng gā āsī kū nū hcā kā mā āsī kī wā rī Tē tō nē wēkēn gā cāwā sē lā zī, tā wēkēn sāchā gā rāngzhīn gā nē tī nā ngā, o tā cā jē wī tē yī lā zī. Tē tō nē chāwā tā shō lā zī, ota ta ga tsa ta lu lu ni ta ma ra sha yi de ko na ota sha mu lu gu de ta ng ta chwa ta cho la si te jo ni anam se la si ta nda ta ta ga kong ga sha ma ra mu ra ni ga ni wan zhen zu chi ri anam se la chak chi tsa la ota shi ga na pan zi ta nda zo sha ma ji ga ta ga shi pa ga le ga nang na ran de ke song yo ri ota ta ga ni sha ma ga shan shi kambu ta ka ga ta hong wo shi gi de na ta chi ri ta chu shang a zi ri ᱚᱛᱜᱮ ᱥᱚᱱᱚ ᱛᱟᱛᱨᱟ ᱧᱮᱜᱟ ᱨᱤᱜᱱᱡᱟᱪᱤ ᱛᱮᱫᱟᱱ ᱟᱫᱟ ᱫᱟᱜᱱ ᱥᱮᱞᱤᱨᱟ ᱯᱷᱟᱱᱤᱱᱫ ᱚᱛᱟ ᱫᱟᱜ ᱡᱮᱢᱮ ᱦᱮᱪᱤ ᱪᱷᱚᱣᱟ ᱟᱫᱟ ᱫᱟᱜ ᱛᱤᱢᱟᱨ ᱥᱟᱝᱜᱟᱣᱟ ᱠᱟᱥᱚᱱ ᱚᱱᱫᱤᱱᱟᱱᱟ ᱪᱤᱜᱮ ᱥᱚᱱᱚ ᱠᱟᱡᱱᱟᱛᱟ ᱢᱚᱱᱥᱮᱱ ᱞᱮᱢᱩ ᱠᱟᱨᱣᱤ ᱜᱚᱞᱚᱝᱪᱮᱞᱟ ᱦᱟᱛᱥᱟᱵ ᱡᱟᱝᱥᱮᱞᱟ ᱥᱮᱝᱣᱟ ᱯᱷᱮᱵᱨᱥᱮᱥ ᱛᱟᱫᱟᱜ ᱢᱚᱱᱥᱮᱱ ᱠᱟᱨᱣᱩᱱᱫᱤ ᱪᱷᱟᱡᱨᱮᱡᱱᱟᱛᱟ ᱟᱞᱚᱝᱭᱟᱝ ᱪᱮᱠᱮᱥ ᱱᱟᱭᱟ ᱢᱚᱱᱥᱮᱱ ᱞᱮᱢᱩ ᱠᱟᱨᱩᱥ ᱠᱚᱱᱨᱚᱜᱚ ᱛᱮᱫᱟᱱ ᱫᱤᱭᱟᱫᱟᱜ ᱟᱞᱚᱝᱪᱮᱞᱟ ᱟᱞᱚᱝᱜ ᱱᱮᱛ ᱪᱮᱞᱟᱥ ᱛᱟᱠᱜᱮ ᱛᱟᱜ ᱫᱤ ᱱᱤᱣᱟᱭᱤᱱ ᱡᱮᱥ ᱠᱚ ᱥᱟᱵᱡᱟᱝ ᱪᱷᱟᱣᱟ ᱫᱮᱭᱱᱩ ᱛᱟᱵ ᱠᱚ ᱛᱟᱪ ᱥᱟᱝᱣᱟᱭᱟᱝ ᱯᱮᱠᱤᱱ ᱡᱚᱜᱟᱥ ᱟ ᱛᱤᱡᱚᱱᱤᱱ ᱫᱟᱨᱟ ᱛᱟᱜ ᱥᱟᱱᱡᱤ ᱚ ᱠᱷᱟᱱᱤᱜᱟ ᱤᱧᱡᱮᱥ ᱠᱚ ᱛᱟᱛᱟᱜ ᱦᱟᱠᱟᱣᱟ ᱛᱟᱝᱟᱨᱣᱟ ᱟ ᱛᱟᱜ ᱨᱩᱱ ᱫᱟᱢᱚᱭᱤᱱ ᱛᱮᱱᱩ ᱛᱟᱵ ᱠᱚ ᱛᱟ ᱱᱤᱣᱟ ᱟᱥᱞᱟ ᱭᱟᱝᱣᱟ ᱪᱟᱣᱟ ᱚᱛᱟᱱ ᱫᱟ ᱪᱩᱱ ᱡᱚᱢᱟᱥ ᱟ ᱛᱮ ᱛᱟ ᱫᱟ ᱛᱟᱜ ᱥᱮᱱᱤ ᱤᱧᱡᱮ ᱛᱟ ᱥᱟᱨᱜᱩᱱ ᱜᱟᱯᱟᱥ ᱠᱚᱱᱚ ᱠᱚᱱᱤ ᱥᱮᱱᱩ ᱛᱟᱨᱛ ᱚᱫᱟᱱ ᱫᱟ ᱱᱤᱨᱟ ᱥᱟᱝᱜᱟ ᱣᱮᱠᱤᱱ ᱪᱷᱟᱥᱟ ᱪᱷᱟᱣᱟ ᱪᱚᱥᱤ ᱛᱟ ᱥᱟᱝᱜᱟ ᱠᱟᱱᱮᱞ ᱣᱮᱠᱤᱝ ᱪᱷᱟᱯᱟ ᱪᱚᱯᱟ ᱚ ᱛᱤᱱᱤ ᱛᱟ ᱛᱟᱜ ᱪᱷᱟᱣᱟ ᱪᱚᱯᱟ ᱚ ᱛᱤᱦᱟᱱ ᱪᱤᱱᱤ ᱛᱟ ᱛᱟᱜ ᱟᱱᱢ ᱥᱮᱞᱣᱟ ᱚ ᱛᱟ ᱟᱱᱢ ᱥᱮᱣᱟ ᱤᱧ ᱡᱮᱥ ᱠᱚᱱᱫᱟᱱᱤ ᱴᱷᱟᱹᱴᱤ ᱟ ᱴᱷᱟᱜᱫᱟᱝ ᱴᱷᱤᱣᱟ ᱯᱷᱮᱞᱤ ᱫᱟ ᱛᱟᱝ ᱛᱟ ᱛᱟᱜ ᱦᱚᱸ ᱟ ᱛᱟ ᱛᱟᱜ ᱴᱷᱟᱯᱷᱮ ᱠᱚᱱᱚ ᱴᱷᱤᱣᱟ ᱯᱷᱮ ᱠᱚᱱᱚ ᱚᱱ ᱫᱚᱢᱩ ᱜᱚ ᱛᱟ ᱛᱟᱜ ᱟ ᱨᱟᱝᱡᱤᱱ ᱜᱚ ᱛᱟ ᱛᱟᱜ ᱦᱚᱸᱱᱟ ᱛᱟ ᱥᱟᱪᱤᱱᱩ ᱥᱜᱚᱱᱟᱨᱮ ᱚ ᱛᱟᱜ ᱱᱫᱟ ᱡᱟᱢᱵᱩᱱᱫᱮ ᱛᱟ ᱛᱟᱜ ᱟ ᱯᱟᱜᱯᱟᱜ ᱞᱟᱜ ᱥᱤᱜ ᱫᱟ ᱛᱟᱝ ᱚ ᱛᱮᱱᱟ ᱛᱟ ᱛᱟᱜ ᱥᱤᱜ ᱯᱷᱟᱱᱛᱷᱩᱱ ᱡᱚᱣᱟᱥ ᱟ ᱛᱟᱱᱤ ᱪᱟᱨᱮᱡᱱᱟ ᱛᱟᱜ ᱛᱟᱱ ᱡᱟᱢᱱᱟᱜ ᱤᱧᱡᱮᱥ ᱠᱚ ᱛᱟᱜ ᱢᱮᱜᱩᱞ ᱟ ᱛᱟ ᱛᱟᱜ ᱞᱟᱯᱟ ᱛᱟᱜᱞᱟ ᱯᱷᱮᱱᱥ ᱚ ᱛᱮᱛᱟᱱ ᱛᱟ ᱛᱟᱜ ᱠᱚᱱᱤᱥᱮ ᱠᱚᱱᱩ ᱜᱚ ᱛᱟ ᱛᱟᱜ ᱡᱟᱢᱱᱟᱜ ᱟᱛᱟ ᱫᱟᱜ ᱯᱟᱜᱯᱟᱜ ᱱᱮᱞᱛᱟ ᱦᱚᱸ ᱪᱟᱥᱜᱚᱱᱨᱮ ᱫᱟᱜ ᱫᱤ ᱛᱚᱨᱣᱟ ᱢᱟᱡᱤᱜ ᱚᱱ ᱫᱟᱥᱚᱝᱜᱚᱱᱚ ᱛᱮᱱᱡᱚᱱᱤ ᱢᱮᱜᱚᱞᱥ ᱠᱚᱱᱚᱱᱫᱟ ᱭᱟᱝ ᱯᱟᱜᱯᱟᱜ ᱱᱮᱴᱮ ᱛᱟ ᱱᱤᱜ ᱪᱷᱤᱥᱚᱝᱱᱟᱨ ᱟᱜᱚᱞ ᱜᱚᱭᱥ ᱠᱚᱱᱤ ᱱᱤᱜ ᱠᱷᱛᱚᱯᱥᱮᱠᱚᱞ ᱱᱤᱜ ᱠᱷᱛᱚᱯ ᱠᱟᱜ ᱞᱚᱨᱡᱤ ᱠᱚ ᱪᱷᱤᱥᱚᱝᱱᱟᱨ ᱱᱮᱱᱫᱟ ᱚᱛᱢᱚ ᱤᱱᱫᱨᱟᱱᱟ ᱢᱮᱜᱚᱞᱥ ᱠᱤᱭᱚ ᱛᱮᱫᱟᱱ ᱟᱫᱟ ᱫᱤᱱᱡᱚᱱᱤ ᱪᱟᱨᱮᱡᱱᱟ ᱛᱟᱜ ᱞᱟᱯᱟᱛᱜᱟᱥ ᱛᱟ ᱞᱟᱯᱟᱭᱚᱝᱜᱚᱱᱟ ᱛᱟᱜ ᱥᱟᱢᱟ ᱛᱟᱜ ᱢᱚᱱᱥᱤᱱ ᱞᱮᱢᱚ ᱠᱟᱨᱩᱱᱫᱤ ᱚ ᱞᱟᱯᱟᱨᱟᱯ ᱛᱟᱜ ᱛᱟᱜᱡᱩᱱᱫᱮ ᱯᱷᱟᱱᱛᱚᱣᱟᱡᱤ ᱚ ᱛᱟ ᱛᱟᱜ ᱠᱷᱟᱜ ᱯᱷᱟᱱᱤᱨᱟ ᱛᱮ ᱠᱚᱱ ᱠᱷᱮᱥᱚᱝᱜᱚᱠ ᱛᱮ ᱫᱚ ᱛᱟ ᱠᱷᱟᱜ ᱛᱟᱜ ᱥᱤᱥ ᱛᱮᱱᱤ ᱭᱟᱝ ᱥᱟᱡᱩ ᱢᱟᱝᱥᱚᱱᱟ ᱪᱮᱨᱮᱡᱱᱟ ᱚ ᱛᱟ ᱞᱚᱱᱮᱥᱪᱮ ᱛᱮᱱᱡᱚ ᱱᱤ ᱥᱟᱝᱣᱟ ᱢᱟᱝ ᱛᱟ ᱯᱷᱮᱞᱤ ᱚ ᱛᱮ ᱤᱠ ᱛᱮᱱᱩ ᱛᱟᱵ ᱠᱚ ᱪᱷᱟᱡᱨᱮᱡᱱᱟ ᱛᱟ ᱛᱮᱱᱥᱤᱱ ᱫᱮᱨᱟ ᱡᱤᱜ ᱡᱟᱵᱡᱟᱵᱤ ᱱᱟᱱ ᱡᱤᱠᱟᱡᱱᱩ ᱚ ᱛᱟ ᱛᱟᱥᱚᱝᱜᱚᱠ ᱚ ᱭᱟ ᱛᱟᱱᱤ ᱛᱟ ᱛᱟᱜ ᱥᱟᱢᱵᱟ ᱥᱟᱢᱵᱟ ᱤᱧᱡᱱᱟ ᱛᱟᱜ ᱡᱟᱥᱤᱱ ᱡᱟᱥᱤᱱ ᱤᱧᱡᱮ ᱡᱤᱠ ᱛᱟ ᱛᱟᱜ ᱱᱫᱟᱱᱤ ᱮᱪᱚ ᱛᱟᱜ ᱡᱟᱡᱜᱱᱟ ᱟᱥᱚᱝ ᱡᱚᱱᱩ ᱜᱟ ᱡᱟᱥᱤᱱ ᱫᱟ ᱥᱟᱢᱵᱟ ᱢᱩᱨᱮ ᱛᱟ ᱛᱟᱜ ᱡᱟᱥᱤᱱ ᱫᱮ ᱥᱟᱪᱷᱤ ᱤᱧᱡᱱᱟ ᱡᱟᱥᱤᱱ ᱣᱟᱞᱚᱝ ᱞᱟᱯᱟ ᱜᱩᱢᱟᱫᱤ ᱟᱡᱟᱝᱡᱢ ᱠᱷᱟᱣᱤ ᱫᱮᱱᱡᱢ ᱪᱷᱟᱠᱴᱤ ᱪᱮᱞᱥ ᱠᱚᱱᱚ ᱚ ᱛᱟᱱᱫᱟᱨᱤ ᱛᱮ ᱛᱚᱱᱟ ᱛᱟ ᱛᱟᱜ ᱡᱟᱥᱤᱱ ᱫᱮ ᱤᱧᱡᱮ ᱡᱤᱠ ᱛᱟ ᱟᱡᱤ ᱪᱟᱥᱛᱟᱝ ᱜᱟ ᱡᱟᱥᱤᱱ ᱠᱟᱨᱩᱡᱤ ᱛᱟ ᱛᱟᱥᱮᱨ ᱠᱚᱠ ᱨᱮᱴᱟᱨᱟ ᱛᱟᱜ ᱡᱟᱥᱤᱱ ᱫᱮ ᱟᱨᱜ ᱟᱹᱱᱤ ᱭᱚᱥ ᱡᱟᱥᱤᱱ ᱠᱟᱨᱩ ᱛᱟᱝ ᱱᱚᱠᱷᱩ ᱭᱚᱥ ᱨᱮᱴᱟᱨᱟ ᱛᱟ ᱟᱡᱚ ᱛᱟᱜ ᱴᱷᱚᱝᱠᱷᱤ ᱨᱟ ᱛᱟ ᱛᱟᱜ ᱱᱤᱠᱷᱮ ᱡᱚᱜᱚ ᱭᱟᱢᱨᱟ ᱪᱟᱥᱪᱩ ᱤᱞᱤᱱ ᱫᱤᱜᱮ ᱥᱚᱱᱟ ᱡᱟᱥᱤᱱ ᱠᱟᱨᱩᱱ ᱫᱮᱭᱮ ᱡᱟᱥᱤᱱ ᱱᱚᱠᱷᱩ ᱫᱮᱭᱮᱱ ᱡᱤ ᱪᱮᱞᱜ ᱪᱤ ᱛᱟᱝᱨᱟ ᱛᱟᱢᱚ ᱢᱟᱱᱡᱟᱣᱟ ᱚ ᱛᱤᱠᱷᱮ ᱛᱟᱝ ᱤᱱᱡᱮ ᱛᱟᱯᱠᱟᱢᱮᱠ ᱛᱮᱱᱚ ᱛᱟᱯᱠ ᱛᱟ ᱪᱤᱨᱮᱡᱱᱟᱱ ᱫᱤᱠᱟᱢ ᱱᱤᱨᱟ ᱛᱟ ᱡᱟᱥᱤᱱ ᱠᱟᱨᱩ ᱡᱤ ᱛᱟᱝ ᱛᱟ ᱠᱟᱨᱱᱜ ᱱᱤᱜᱟ ᱪᱤᱜᱤ ᱱᱚᱞᱮ ᱚ ᱫᱤᱠᱷᱮ ᱥᱮ ᱠᱩᱱᱨ ᱨᱮᱴᱟᱨᱟ ᱛᱟ ᱛᱟᱜ ᱡᱟᱥᱤᱱ ᱠᱟᱨᱩ ᱡᱱᱟᱱ ᱡᱟ ᱡᱟᱥᱤᱱ ᱱᱚᱠᱷᱩ ᱡᱱᱟᱱ ᱡᱟ ᱪᱟᱨᱛᱟᱝᱜᱟ ᱟᱡᱚ ᱥᱟᱢᱟᱱᱫᱮ ᱛᱟ ᱫᱟᱜ ᱱᱫᱤ ᱟᱡᱮ ᱪᱚᱨᱢᱚᱱ ᱥᱚᱠ ᱫᱟᱱᱤ ᱡᱱᱟᱱ ᱫᱤ ᱱᱟ ᱥᱟᱢᱟ ᱠᱟᱨᱫᱟᱝ ᱥᱤᱨᱮ ᱚ ᱛᱟᱥᱮᱱ ᱱᱟᱨ ᱛᱟ ᱫᱤ ᱥᱟᱝᱞᱮᱣᱟᱨ ᱠᱟᱜᱱ ᱫᱚ ᱦᱤᱱᱟᱨᱤ ᱛᱮ ᱛᱟᱝ ᱟᱫᱟᱱ ᱫᱮ ᱥᱟᱢᱟᱝ ᱤᱧᱮ ᱠᱨᱜᱮ ᱥᱤᱨᱤ ᱟᱢᱱᱤ ᱛᱟ ᱠᱟᱢᱤ ᱫᱚᱨ ᱛᱟ ᱡᱚ ᱠᱨᱜᱮ ᱠᱟᱨᱩ ᱜᱨᱜ ᱡᱨᱟ ᱛᱮ ᱴᱚᱱᱤ ᱛᱟ ᱟᱢᱠᱷᱩ ᱜᱨᱜ ᱡᱟ ᱟᱢᱠᱷᱩ ᱢᱤᱜᱱᱟᱜ ᱱᱟᱢᱩ ᱛᱟᱢᱩᱨᱟ ᱭᱩᱱᱤ ᱚ ᱛᱟᱢᱩᱜ ᱟᱹᱰᱤ ᱭᱚᱠ ᱛᱮ ᱛᱟᱝ ᱱᱟ ᱛᱟ ᱛᱟᱡᱚ ᱠᱟᱨᱱᱜ ᱡᱱᱟ ᱨᱟ ᱛᱟ ᱪᱷᱚᱥᱟ ᱨᱮ ᱛᱟ ᱨᱟ ᱤᱱᱟ ᱨᱟ ᱛᱟ ᱛ ᱠᱨᱮ ᱠᱨᱮ ᱛᱟ ᱛᱟᱢᱩ ᱟᱠ ᱥᱤᱯᱪᱟ ᱛᱚ ᱜᱚᱪᱮ ᱢᱮ ᱠᱟᱥᱟᱢ ᱜ ᱡᱟᱢᱥᱮᱱ ᱪᱮᱨᱮ ᱛᱟᱱ ᱫᱟ ᱥᱤ ᱤᱱᱩ ᱛᱟᱵ ᱠ ᱚ ᱛᱟ ᱱᱤᱣᱟᱨᱟ ᱯᱷᱟᱪᱮ ᱯᱷᱟᱪᱮ ᱪᱤᱜᱱᱡᱟ ᱤᱱᱤ ᱟᱪᱤ ᱜᱤ ᱚᱛᱟᱝ ᱱᱟ ᱛᱟ ᱱᱤᱜᱟ ᱭᱚᱱ ᱨᱮᱱᱡᱟ ᱦᱟᱨᱪᱮ ᱛᱟᱢᱩ ᱤᱱᱤ ᱛᱟᱨᱤ ᱛᱮ ᱛᱟᱝ ᱱᱟ ᱛᱟ ᱛᱟ ᱜᱟᱱᱫᱤ ᱠᱷᱮ ᱠᱚᱱ ᱴᱷᱟᱝ ᱱᱟᱝ ᱱᱤᱝ ᱠᱚᱱᱮ ᱥᱮ ᱠᱚᱱᱩ ᱜ ᱛᱟᱜ ᱠᱟᱨᱱᱜ ᱭᱚᱱᱩ ᱛᱮ ᱪᱷᱤᱛ ᱜᱮ ᱥᱚᱝ ᱠᱮᱭᱟ ᱡᱟᱥᱤᱱ ᱠᱟᱨᱱᱜ ᱜᱤᱨ ᱛᱟ ᱛᱮ ᱪᱷᱤᱨᱤᱭᱮ ᱛᱮ ᱥᱚᱝ ᱚᱱᱮ ᱛᱟ ᱢᱟᱱᱪᱮᱱ ᱱᱟ ᱨᱟ ᱛᱟ ᱜᱟᱱᱫᱟ ᱞᱚᱝ ᱴᱟᱝ ᱭᱚ ᱚ ᱛᱟᱢᱚᱥ ᱛᱮ ᱛᱟᱝ ᱛᱟ ᱡᱟᱥᱤᱱ ᱠᱟᱨᱩᱱ ᱫᱮ ᱤᱧ ᱡᱮ ᱡᱤᱠ ᱛᱟ ᱛᱟᱜ ᱡᱟᱥᱠᱮ ᱠᱚ ᱛᱟᱜ ᱪᱷᱟᱱᱛᱤᱜᱥ ᱠᱚᱱᱚ ᱛᱟᱨᱤ 산드 옛나다가 영나다가 후드 스코노 어다크치드게 안디 아주 종나드게 쉐옥 아 대단한 다다다가 니 아주 워크사자라다 청만한 뎁고니 너머지노 답고다 위성사자가 니냥아 자샤마스 진된다 아 자신 땅구마스 진된다 대존니 자신 따수마스 진된다 아 자점스 진된다 너머가 냥냥 남아나 초요스고 그다 아주 안도고 쉬건다니 샤마 가르당스코노 다트리 아야 따뜻이 땅나 좀 정말 그 저게 희절이 삼고 따뜻성 아주 옛날에 단디 샤마다 앙이 땅에 아야 따 앙이 땅에 국고적에 대단하다 다 한박시 다 샤마다 안디 가락타일리 가능하다 아주 아사고노 터리 아 대단하다 그게 이제 그 다가 시그너가란 주니 맹그너가란 주니 또 뭐지 연설고 아 치중 이제 나다 아주 다가 늑특근 고그 치중 어떠모요니 아이비 인제 나 지그 다그 다츠고 나너 타카 코코레니 아 레르비니 아 타모 아 타다가 존 독고능나 양도 다그 그게 치리 아 체롱 공아 양 그게 카통란조 장차이니 아 하라 다그 치리 다다가 가이타조 양능나 아 자머스코노다 자마근 독고능가 만당 요노 타모 양나 캄나 어 타모레 요스 아 테당다 공니셰코노 타르다 다그 간능다 커근 도와티 땅나 에나즈노 어트모레타 안자와 라라그능니 체레즈나 그거 질익치 땅다 시기엔지 어트헨겐즈 리트헤쇼 아 테당나다 다그 커게 디 샤만데 인제즈 그 다그다 안데 다 지나 아주 공거 산지라 먼신 제거 달리드겐 친드그니 더 무슨 말이다 그게 나동다와 그 아랑츠 탐네 아주 다가 안디 자즈고너 마미로 토라 뜻이오노 달리 정모일이 야라치트니 덴조니 그가 나르와다와 그 지금 접제일이 야라 아요니 덴조니 다가 라카나 다근디 자즈고네 아 퍼라트 모다 아주 지금 야카라트게 메니 아 대존이 되게 코통을 되게 알아 정모일이 진정이 아 대단하다 그거다가 안디 저거는 나르와글라카다 다간디 로마트 토게 츠리리리리는 로마트니 담오리 아 달라라조 사잔니 되게 자진우 샤이테나 하칠 미 간이리가 토츠다 히텀니 담오라 요스고 그다 레자라 아주 사자다 총응 사잔다 조니 어다 진터다가 샤마카르당다 시도노 미스틱 의원 다 하체도모리 달 사자랄라니 미스틱 아트라 통금에니 도모리 다 미스틱 엔지 다 조주다가 다 동마에나 쳇스슴라시 아 쳇스슴고 토마터시 아 대동나다다근 디 그거 큰섬리리니 다다가 아 다다가 로마 다다가 아조 지금 종종 아엽 아 다 자체젠 도모 라카나 사리세와 도모 어다 다근 도모 요시 대단하다 그거 로스킹도 롱웨일리치니 아 되게다 다근디 스크 챙콩디나네다 아 메톡도 퀄리티나다 메톡과 에비앙 다가 셰말렙 그 아 츠간람모 토모 덴조니 메톡 가루 아 덴조니 메톡 가루 데다 다가 메톡라가나다 르무다가다 아 마르므긴람모 아 덴조니 다가 지그지그 조 깜트 아 다지즈고 라가 트게비존란다 단 토모 차르케스 아 대단하다 메토드 야송노 지그니다 티후데다 다 강와다 시테크 대단하다 강와다 지그 나르무 아 다와급 접파 다 공니셰코노 다가 산지 라다가 먼신티가 타일리 타모마레 탄다 지그 체체조 로코나가 종당나 로코나가 조 마치니 아 지그와 그 아주 다 청아거랑 통원이 더모래요 그 지그 통통래요 그 다 멍지시 지그 통통원이 더모래 대동나다 다근 디능하다 그거 샤마가 어다 샤마다 다 강어 디능하다 다가 어다근디 아니리조 섬지 저리 어다 뜨게능나요니 더모스 아 대동나다 다가 샤마가 다가 그거 강어텐게 타카니 조티나 라카나 지 합부조치 도는는다 어떤 벌어와지 있는데 더모라 요사리 어야 되게 단다근 더라다 사자라 아주 지금 사 토마라 아 사자 먼저와 뜨니 지나 그거 질극지 땅란로 대응 아 지금 먼저 사도 모여서 대단하다 다그 샤만데 이제 그 그게 다 다그 롱스 조건 그 조국능니 어다 샤마 성마그는 거다 아틀 그 조국치니 샤마 그런데 뭐지 아 다다가 아주 녀가 사막는 니라 다다가 안디 저스고네 샤만데 영 쇼구치니 도모옌스 아 대단하다 흔적제스 그다가 아주 아 다다가 야머르 그다가 사막 불 어 다다가 공니셰 노타르다 샤닐 크닥스코노 장익스코노 언더라타 카크조기요스 Tendroni azu tag dansan lo chong chong rika da azu yinju azi tag waka tatuwa ma skunar da dansan khoku skunar ya kuk skunu tari tanda shiga sa juga gazi tinang na tag fintyo zi wano da de pantik ziri tag tge jirwar te tanga ta nda zu chiku nanga ta te arig manjawal azu di shokho ka zini ta tamu naka ni mu yosko kara kantar chan ta di shayma ndaka ka yashinkaru ndaka ka zini tag pantik maang zi tasko Tianqi ni qi lezi na ta shaman di nang na anam yang lengi yuwa ri. Tangsang da ga anam zong jiwa nu ta yang shaman di nang lengi yuwa si. Tige ta da ga ya ga sama nang ni inja na ta kirge ta da ga shama rangi zi tangi. O ta tige da ga shama tika ga da ga tsoma zu gu ni tamura yu ka. Ta azu chorungun ga shiongda ni inja zi ka shama ta sa na ta chirtangi inja na azi da ga shama ta jinzi ga nang atara gu ga me ka. Tā tā gā shāma tā kira yungwa tā tā gā ngū tsī dō chī tōngkā tā tā gā kār gā mahkam kūngā yungwa tsī tāngi tā shāma tā kē sā gō nī. Tē chō nī khkām tāng nā tā gā kūng nī shē nū tā tā ngī rī o khambak shī tā tāng tā kē sā gō nī tā mō zī yān sē. Tē nī tā tā gā shāma tā chaz rē zī nā tā shāma tām chī kā nāng gā tā tsī kē zī chī gā shāma ngā hī gā rī gā tā nā ngā mū nī wā kā tā ndēp kō nī tā mō yān sē. Tē tāng tā kā gā nchōng khōng ngō mō chā rē zī nā Yorub kā tā gā jāmchīn jāmjīl sī kōnō, tīchōng khai sī kōnō, o tāni chā rā tār nā yān sī. Tāni tā Āshīyā gā lōnab chā, fīlāng chā, ndar kā tā rāmchī tārī ndhē yōng nā yān sī. Tīgē tā gā shāmān tā nā ngā mū nī tā azu sācā nā yō nī tā mō yīng gā mē kā tā kāng tār chāng jā kā chā tā nā yō yō nā thāng rā tā tā lōr jī sāwū sāwū nā gā shib chā yī lī shē nā o tā ndā kāp sā wā pā mā rī rā gā shē nā tā gā o tā nchōng khōng rā nchū tā mō yīng sī tē tāng tā gā chōng kū nāng lōg nī yīng jā zī kā tā gā shāmān tā yāng tā gā nab shūk nī chā rā tā rī yōng nā tā khān jā rab kā kāp Tā lukhur tā tā gā tā khān jārab kā khān wūtī sko nō tā kā gā jārab ngā wā tā rā Tē tā ngā tā tīh kāp sā tā tā gā lōn chīn zi gā chāng chīn sī nī tā mō zā tā kā gā nab shukwa ngā gā tā ngā Tā tā ngā sā ngā azo ndi lōr jīn tā mōngā shē kū nī tā mō zā rā Tē tā ngā kā gā nab shukwa zā nā tā yīn jū azo tā ngā sā ngā tā kān sū shāng chīn gā Tā khūng dhani tā yārā sōngi tā azo tāngmāi nā tā gā ndi sārchā pāntrā tā tsāng phép sū gā tā gā vūvī sko nō tā ngā tā tā gā gānsū gā khūngri. Tani yārā nabshukwa yārā sōng nā tā tā gā ndi tōng khōng tsā. O tē yārā tā kārgā sōng zgā sī. Nabshū tā yīli sōngi tā tani tā kā gā nāng zhēn zhēn rū yīli yōng wā zī. O tā kā gā lōr jī lā kā tā zī o kā. Tē tāng tā shāman tā nā ngā mū nī tā gā chāz gō nē chōng kō rā tān nā rī zī nā rā mā chūk jī mē kā chāz gā zī tāng tā gā lō nī tōng nī jā tā mō sōng o kā zī. Tē nū tāp kā tā chī gā zī ngā nī kār gā shāman tā tā rī tā tā kā ngā gā sī kō. Tē nū tāp kā tā tāng sāng yī nā chōng kō nāng kā kā shāng chīn pā chī wā nā tā gā shāng chīn dī yā shīn kār pū tān dēp kā yō zī. O tamu ga ik cha nang nara xe chow ka. Te tang na ta ta ga tang sang inja zika ta ta ga azo ta xiang li ga ta ga chan rikin ta tari do nu tab ka ta o ka ge tuan kan deb ko na zira ten cho ni shik kan deb ko ni nda mo rikin ni yo si. Ta ta ga chung ku nang kin na tang sang deb ko na zika ta shan man de ra rik shib cha tang ba lak yo zi ta si ko ka ta zin dar ri zin ta ngin zin ma tab ka. Te tang na ta ta ga shan man da xe ga ta cha zi go na re ta ga cho gu chi nu tab ka Azo ta tangsang ga pak so chi ku pak chi tawa, sok so chi ku sak chi tawa, damura manga zo go yo sari. Tiga tan ta gandhi chungku nangkak ka shama andar ka ga mandang na, sharjil ta ga amar ka tawa nira tsara nangjan kham tsai ku ni, o damura ta ga she tsai yo ka. Te tang na ta shama andi inja na ta karge napshuk tsupshir kwa ga she na tsara zi na, ta karge shtakar ka zi zu mang ni. Tē chō nī tā sāngshī sīkun, tēnfēn sīkun, ndayāng nāng nā māng nī. Tē kē tā tā gā ndamu sīkī yān sī. Lōkhur tā lōrab ngāp chirā, lōrab chik chik ndē tā shāymān tā chōng kū nāng khilā tā wī tā. Tā rī azo sāmā kāngan māngā shōnggur tā zō shāymān tī tā nyā gā cī sōg māngā shkia wā zī. Tē kē tā ndē shāymān tī khshī gā ṭopā yō nī. Ndamu sīrī. Tē tāng nā tā tā gā shāymān tā tā rōng rā kār gā tā ndī chāz gō nā rā shāng lī gā tā gā tuan chik gā nāng gā sū wī nō. Ndamu sīrī. Tē tāng nā tā tā gā shāymā jāshin dē yīn jā zī gā tā gā kār gā arū ngār lā cā wā tā zī wā rī. Rī dā rā tā kār gā arū ngār wā tā zū rī. Tā cā wā tā cā wā zī nū mā tō kā tā zō chī gā cā rā kā sā gu nū tā lī kā cā yī tā mū yī nā mā rī. Tā gā tā gā arū ngār lā cā wā yīn sī. Tē chō nī tā gā arū tē lā tē nī dā tā ngī chā rī tā zī nā tā gā nī wā yī nā tā xī lwā tā ngī chī wā. tenzhu ni khtalwa, o ndamu ga niwa yo kees. Te tangna ta karga ta ga panyun janju chirezna walung pekku nura. Tenzhu ni ta ta ga wuma diwa suku netta selas. Ta wakin ga long zina azu changlong janju ta ta pekiyo wa. O ta ta ga ntamu. Tenzhu ni ta ta ga wuma diwa azu uglenju tewa ka ta tamadina nana tamu ga nil. Tenzhu ni chakchi ga nil. Tuh kyalasi, kunga tanyiga netta selas kiwar. Te tangna da dagandi chasgwanar kage trukka rikzgez niwa zgez khichinu tandani mbartuanyi kiwar. Tihanche ni chareza na ta yangjam gandal, zi daga yangsins kwanu tari. Tendro ni kawaga dine, kawata khamsa kagite na daga kawasukjuga.